श्रोता मित्रों नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज पर आकाशवाणीनी विज्ञापन प्रसारण सेवा विविध भारतीनू आ अमदावाद केन्द्र छे। आजे रविवार श्रावण मासनी 11मी तिथि, शक संवत 1948, तदनुसार तारीख 2 ऑगस्ट 2026। श्रोता मित्रों अत्यारे सवारना 5:59 થવા આવી છે। સભાના પ્રારંભે હું રૂપલ આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। આજની સભાની મંગલ શરૂઆત કરીએ મંગલ ધ્વનિથી।

શ્રોતા મિત્રો, સવારના 6 થવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ નીનો મજુમદારની આ રચના રાજુલ મહેતાના સ્વરમાં ગવાયેલ.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે આપણે સંભળાવીએ દાસની આ રચના હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં ગવાયેલ.

સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલ મીરાબાઈની રચના આપ સાંભળી રહ્યા હતા. આ સાથે હવે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે વ્યવસાય, જેના વક્તા છે સેજલ ક્રિશ્ચિયન.
1: આજનો વિષય છે વ્યવસાય. આપણો વ્યવસાય બક્ષે છે પ્રતિપોષણ. આપણા વ્યવસાય દ્વારા આપણે અનેકમાં વ્યાપી શકીએ છીએ. વ્યવસાય માત્ર સ્વયં માટે નહીં, પરંતુ આપણી સેવા દ્વારા સમાજ ઉપયોગી બની શકે તેવા પ્રયાસ કરવા જોઈએ. યાદ રાખીએ, મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે તારો ગ્રાહક એ તારો ભગવાન છે. અર્થાત, આપણે જે કામગીરી કરીએ છીએ તેના દ્વારા અન્યને સંતોષ આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ. નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરી કદાપી નાની ના હોઈ શકે. શ્રી કબીર વણકરની કામગીરી કરતા હતા, ગોરા ભગત કુંભાર હતા. બધા જ વ્યવસાય ઉમદા છે. ડૉક્ટર, પ્રોફેસર, લેક્ચરર, વૈજ્ઞાનિક જેવા વ્યવસાયો વધુ પ્રતિષ્ઠાવાળા છે એવું મંતવ્ય ઘણા લોકો ધરાવે છે. તેથી પોતાની ક્ષમતા કે રસરૂચિના વિચાર વિના આવા મોભાદાર વ્યવસાયની પસંદગી કરી લે છે. તેથી પૂરી સમજદારીથી પસંદ ન કરાયેલા વ્યવસાય પ્રાપ્તિના અભ્યાસક્રમમાં ધારી સફળતા મેળવી શકાતી નથી. વ્યવસાય પ્રાપ્તિના પ્રયત્નોમાં ધાર્યું પરિણામ ન મેળવી શકતા માનસિક તાણમાં જીવવાનો વારો આવે. આવી નિષ્ફળતાનો સામનો ન જ કરવો હોય તો વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વ, રસરૂચિ અને ક્ષમતા મુજબનો જ વ્યવસાય પસંદ કરવો જોઈએ. કેમ કે વ્યવસાય દ્વારા થતી આર્થિક કમાણી ઉપર જ ભૌતિક સુખો અને આત્મસંતોષ મેળવી શકાય છે. તમે પસંદ કરેલા અને મેળવેલા વ્યવસાયમાં આત્મવિશ્વાસથી ડગલા માંડો. પૂરી ઈમાનદારી અને ધગશથી તમારા વ્યવસાયના લક્ષ્ય સુધી પહોંચો. તમારા વ્યવસાયમાં વધુ અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શન મેળવી વ્યવસાયમાં શ્રેષ્ઠતા લાવવા પ્રયત્ન કરો. ભાવનાત્મક રીતે સંતુલિત બની દરેકના હિતમાં હોય તેવી નિર્ણય શક્તિનો વિકાસ કરો. માણસ માત્ર ભૂલને પાત્ર તેવું કહેવાય છે, પણ એકની એક ભૂલ ફરીને ફરી ન કરો. દરેક ભૂલમાંથી કંઈક શીખો. તમારી આંતરસૂજને ખીલવા દો. બીજાઓને કામ સોંપી, પણ બીજાઓ ઉપર જ અતિ આધાર ન રાખે. બીજાને સલાહ સૂચના આપવાને બદલે તમારું જીવન સ્વયં ઉપદેશ બને તે માટે તમારા વ્યવસાયને વફાદાર બનો. સમયસર નોકરી પર જાઓ. કામના સમયે અંગત કામકાજ પર ધ્યાન આપી સમયનો બગાડ ન કરો. સમય અને કામના ભારનું

યોગ્ય સંચાલન કરો, અન્યને આપેલા વાયદા પાળો, કામચોરી કદાપી ન કરો, ઝડપી બઢતી મેળવવાની લાલચમાં પોતાને અને કામધંધાને નુકસાન પહોંચે તેવા ટૂંકા રસ્તા ન અપનાવો, તમારી મર્યાદા અને મહત્તાને ઓળખો, મર્યાદાને જાણી દૂર કરવા પ્રયત્ન કરો, તમારી મહત્તાને ઓળખી તેને વિકસાવી તેનો લાભ અન્યને આપો, સતત નવીનતા લાવતા રહો જેથી કામ કરવાની રોમાંચકતા જળવાયેલી રહે, મિતભાષી બનો, સામેનાની આવડતની કદર કરો, તમારા સાથી મિત્રો સાથે

0: રસ રુચિના આધારે વ્યવસાયની પસંદગી કરો. વ્યવસાય વ્યક્તિગત હોય કે સામૂહિક, સમાજને ઉપયોગી બને તેવા પ્રયત્નો કરવા. વ્યવસાય પેટ પૂજા કે ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે નહીં, પણ આત્મસંતોષ અને પરમેશ્વરની પૂજા રૂપે કરવો જોઈએ. તમારા વ્યવસાય દ્વારા તમે સ્વયંને, સમાજને અને દેશને ઉન્નતિના પંથે દોરો તેવી શુભેચ્છા.
1: આ હતું લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. વિષય હતો વ્યવસાય અને વક્તા સેજલ ક્રિશ્ચિયન. 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં એટલે કે 6:35 આપને સંભળાવીશું વિવિધ ભારતી પરથી રામચરિત માનસ ગાન.
2: કાર્યક્રમ કે પ્રાયોજક

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: कार्यक्रम भूले बिसरे गीत में आप सभी श्रोताओं का तहे दिल से स्वागत करती हूँ. मैं हूँ आज आपके साथ पूजा नारायणिया. पहला गीत फिल्म रतन से जोहराबाई अंबाले वाली, इन्होंने इस गीत को गाया है. डी एन मदोक का लिखा गीत है, नौशाद अली का संगीत.

0: 96.7 FM पर आप छो विविध भारती साथे अने सम्भळी रह्या छो कार्यक्रम भोली बिसरे गीत। श्रोता मित्रों, हवे समय थयो छे समाचारोनो, तो प्रादेशिक समाचारों आपने संभळावीशु 7:10 ત્યારબાદ સાંભળીશું ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ।
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર। રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ। ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત। મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે। પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી। સમાચાર વિગતવાર। દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે। આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે। આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અંકલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે।
2: ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદવ્યાસ બિલ્ડિંગ ખાતે જે સેમિનાર હોલ છે તેમાં આપણે જિલ્લા કક્ષાનો માય ભારતનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે। વરસાદ અને બીજી પરિસ્થિતિઓને જોતા 250થી વધુ યુવાનો એમાં જોડાય તેવી અમે અપેક્ષા કરીએ છીએ, અને જે લોકો નથી જોડાઈ શકવાના તો એ પીએમ વેબકાસ્ટની જે લિંક છે કે જેમાં માનનીય મોદીજી તમામ દેશના યુવાનોને જ્યારે આહવાન કરશે તો વર્ચ્યુઅલી એમનો જોડાઈને લાઈવ લાભ પણ મેળવી શકશે। તો યુવાનોને માય ભારત તરફથી અને જિલ્લાના યુવા અધિકારી તરીકે એક મારી હંબલ અપીલ રહેશે કે આવો આપણે મળીને એક નશામુક્ત ભારતની સંકલ્પનાને સાકાર કરીએ।
1: રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત ગુજરાત રાજ્યને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। ચાલુ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 2026 દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117.85 કરોડના અગાઉથી મંજૂર ભંડોળને મંજૂરી આપી છે। કેન્દ્ર સરકાર અસરકારક રાહત બચાવ અને પુનર્વસન પગલાં માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર પણ રાખવામાં આવશે। નવસારીના ગણદેવી વિસ્તારમાં વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના મોત થયા હતા। દુર્ઘટનાની જાણ થતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તાત્કાલિક ગણદેવી પહોંચી મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી। આ દરમિયાન સરકાર અને સ્થાનિક તંત્ર તરફથી મૃતકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય રૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યા। આ સાથે જ નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ રાહત બચાવ અને પુનઃસ્થાપન કામગીરીનું શ્રી પાટીલે મૂલ્યાંકન કરી તાગ મેળવ્યો હતો। તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી પૂરથી પ્રભાવિત વિસ્તાર મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની પણ જાહેરાત કરી હતી।
3: ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ન કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ, એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ। આપણે સૌ સાથે

0: મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ, એટલા માટે રેસ્ક્યુ કે કેસડોલ કે ફૂડ પેકેટની પણ જરૂર ન પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે.
1: રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના કારણે તંત્ર દ્વારા અનેક લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું. જસદણમાં વરસાદ વચ્ચે પોલીસે રાતભર પેટ્રોલિંગ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી. ભારે વરસાદની સ્થિતિમાં નદી નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાનું પણ જણાવવામાં આવ્યું. હળવદના જૂના માલણિયાત ગામ નજીક રણ પાસે 2 મહિલા સહિત 5 લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરવા પહોંચેલી ફાયરની ટીમને પણ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી થતાં કલેક્ટર સ્વપ્નિલ ખેરે તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવી શકે તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સામરકાંઠાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં ફસાઈ ગયેલા એક વ્યક્તિનું ફાયર ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ઘટના સ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચાણવાટા વેંટીનગર સર્કલ વિસ્તારમાં ખાડી કાંઠે રહેતા શ્રમિકોનું સરથાણા પોલીસે સ્થળાંતર પણ કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abad ને ફોલો કરશો. રાજ્યમાં સતત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોરબીમાં આશરે 9 ઇંચ, ટંકારામાં 8 ઇંચ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ, હળવદ અને વઢવાણમાં 6.5 ઇંચ, તિલકવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વીરપુર, સંતરામપુર, બાવડા, તાલાળા સહિત અનેક વિસ્તારોમાં 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા મોરવા ડેમના હડબ ડેમનો એક દરવાજો અડધો ફૂંટ ખોલી 623 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જિલ્લા તંત્ર હડપ નદી કાંઠાના ગામોને એલર્ટ કરી નદી કિનારે ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા જણાવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને મોડાસાના મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પાણી ફરી વળ્યા હોવાનું અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે.
2: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં જોવા મળી. ભિલોડા, શામળાજી, મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિવિધ તાલુકાઓના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ચાર રસ્તા ખાતે તેમજ બસ સ્ટેશનના પાછળના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
1: આ સાથે જ વરસાદથી પાણીની આવક થતાં રાજકોટના આજી 2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા 0.225 મીટર ખોલવામાં આવ્યા છે. રાજ્યમાં 4 સક્રિય હવામાન સિસ્ટમના કારણે આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાઈ સ્થિતિ તોફાની બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
3: યોનો વાર્નિંગ દિયા ગયા હૈ ભાગધરણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ ઓર મહેસાણા કે લિયે, સૌરાષ્ટ્ર કચ્છ મેં કચ્છ, મોરબી ઓર સુરેન્દ્રનગર કે લિયે દિયા ગયા હૈ. ઇસમે તટીય ક્ષેત્ર મેં અભી જો પવન કા દિશા રહેગા, દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા મેં પવન ચલને કા સ્થિતિ બને રહેંગે. ફિશરમેન ભાઈ કે લિયે ભી વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે જો સ્પીડ દિયા ગયા હૈ 45-55 કિલોમીટર પ્રતિ ઘંટા, ગાસ્ટિંગ જો સ્પીડ રહેગા 65 કિલોમીટર પ્રતિ ઘંટા રહેને કા સંભાવના રહેગી.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ શહેરના પ્રવાસે જશે. મુખ્યમંત્રી મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સૌપ્રથમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનને સાકાર કરવા માટે નિપુણ ભારત મિશનનો અમલ થઈ રહ્યો છે, જે અંતર્ગત નિપુણ ગુજરાત અભિયાન હેઠળ હવે રાજ્યવ્યાપી બેન્ચમાર્ક સર્વે યોજવામાં આવશે. જીસીઆરટી દ્વારા જિલ્લા અને તાલુકા શિક્ષણ તંત્રને જારી કરાયેલા પરિપત્ર અનુસાર 4 ઓગસ્ટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે ભાષા એટલે કે વાંચન અને લેખનનું, જ્યારે 5 ઓગસ્ટે ગણિત એટલે કે સંખ્યા જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ ચિકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી છે, તેમજ પરીક્ષાની નવી તારીખ પણ હવે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગરાઈ નન્હી પરી ફાઉન્ડેશન દ્વારા ભારત

0: દરિયાઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ સરપંચોને પોતાના ગામડાઓને આદર્શ, સમૃદ્ધ અને સ્વસ્થ બનાવવા માટે દાર્શનિક અને વ્યવહારુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરપંચોએ પણ પોતાના ગામને મોડેલ ગામ બનાવવા ત્યાગ અને સંકલ્પ સાથે કામ કરવું જોઈએ. પંચમહાલની પંચામૃત ડેરીએ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે 2.5 લાખ દૂધ ઉત્પાદકોને રાહત આપતો નિર્ણય લીધો છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ કાર્યક્રમ ભોલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.

સાથે હમે રહી પ્યાર કે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 7:45 મિનિટે આપને સંભળાવીશું ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો ડ્રગ વ્યસન સામેના આ 100 અઠવાડિયાના અભિયાનમાં ભાગ લેશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: इस अभियान में माई भारत के स्वयंसेवक, राष्ट्रीय सेवा योजना के स्वयंसेवक, युवा क्लब, स्कूल, कॉलेज, विश्वविद्यालय, गैर सरकारी संगठन, उद्योग संगठनों के युवा प्रकोष्ठ और 125 से अधिक सहयोगी आध्यात्मिक संगठन भी वर्चुअल माध्यम से शामिल होंगे. देश भर में प्रत्येक रविवार को साप्ताहिक गतिविधियों का आयोजन किया जाएगा, जिनका उद्देश्य नशा मुक्त समाज के निर्माण के प्रति जागरूकता फैलाना और जन भागीदारी को बढ़ावा देना है. इन गतिविधियों में खेल प्रतियोगिताएं, वॉकाथॉन, ध्यान सत्र, सांस्कृतिक कार्यक्रम, जन जागरूकता अभियान, नुक्कड़ नाटक, परिचर्चाएं, कला प्रतियोगिताएं और सामुदायिक सहभागिता कार्यक्रम शामिल होंगे. इस पहल का उद्देश्य युवाओं को नशे से दूर रहने के लिए प्रेरित करना और उन्हें अपने अपने समुदायों में सकारात्मक सामाजिक परिवर्तन का अग्रदूत बनने के लिए प्रोत्साहित करना है. सौम्या के साथ सकलैन अख्तर, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે. આ રકમ નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંતની છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ પ્રોજેક્ટ પર ખર્ચ વધારવા માટે વધારાનું ભંડોળ આપવાનું છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ, મધ્યપ્રદેશને 8,010 કરોડ, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે. ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી સેદવ બખ્તિયાર ઓદિલોવિચ આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નવી દિલ્હીમાં એક વ્યાપાર મંચમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અને વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરાશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા નીટ પીજી 2026ની તૈયારીઓની સમીક્ષા કરી છે. ગઈકાલે મળેલી બેઠક દરમિયાન આ મહિનાની 30 તારીખે યોજાનાર પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નડ્ડાએ પરીક્ષાના સંચાલનમાં સામેલ તમામ હિતધારકોની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે નીટ પીજી માટે અમલમાં મૂકવામાં આવેલી પરીક્ષા વ્યવસ્થા, ઉમેદવાર સુવિધા પગલાં, સુરક્ષા માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત પગલાં વિશે માહિતી મેળવી હતી. શ્રી નડ્ડાએ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને NBEMS અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ

0: આધાર રાખવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટ પીજી 2026 માટે કુલ 2,73,183 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આ પરીક્ષા લગભગ 340 શહેરો અને 1300થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને કાલ સુધી ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને 3-6 ઓગસ્ટ સુધી પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે આજે ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. વરસાદ હવે સૌરાષ્ટ્રમાં પણ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: દક્ષિણ ઓર મધ્ય ગુજરાત કો સરાબોર કરને કે બાદ બારિશ કા રૂખ અબ સૌરાષ્ટ્ર કી તરફ હો ગયા હૈ, જિસસે કઈ જિલો મેં ભારી જલભરાવ હુઆ હૈ. મોરબી તાલુકા મેં પિછલે 24 ઘંટો મેં સબસે અધિક બારિશ દર્જ કી ગઈ. બારિશ કે ચલતે રાજ્ય કે 20 જલાશય છલક ગયે હૈ, જબકી 30 બાંધો કો હાઈ એલર્ટ પર રખા ગયા હૈ. રાજ્ય કી જીવન રેખા નર્મદા બાંધ લગભગ 75% ભર ચુકા હૈ. રાજ્ય મેં અબ તક મોસમ કી ઔસત 64% બારિશ દર્જ હો ચુકી હૈ. તેજ હવાઓં કો દેખતે હુએ મછુઆરો કો અગલે 2 દિન તક સમુદ્ર મેં ન જાને કી સલાહ દી હૈ. સાથી રાજ્ય કે સભી બંદરગાહો પર 3 નંબર કા ચેતવણી સિગ્નલ લગાયા ગયા હૈ. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધારવાની ધમકી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. સામે ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો કરવામાં આવશે તો તે પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલી માળખાગત સુવિધાઓ અને અમેરિકી ઉર્જા સુવિધાઓ પર હુમલો કરશે. વધતા તણાવને કારણે અમેરિકી વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકો માટે નવી સુરક્ષા સલાહ જારી કરી છે. દરમિયાન હમાસે જણાવ્યું છે કે તે અમેરિકાને યુદ્ધ વિરામ કરાર હેઠળ શસ્ત્રો સોંપવા તૈયાર છે, જો કે ઇઝરાયેલ હજુ પણ નવા હુમલા કરી રહ્યું છે. ગાઝા અને લેબનોનમાં પણ તણાવ ચાલુ છે. યુરોપિયન સંઘ મંગળવારે ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા માટે સેઉટામાં એક કટોકટી બેઠક યોજશે. ઘૂસણખોરીની ઘટનાઓ બાદ સ્પેન અને કેટલાક અન્ય સભ્ય દેશો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. મોરક્કોથી આશરે 60,000 જેટલા ગેરકાયદેસર લોકો સ્પેનમાં પ્રવેશ્યા બાદ 22 યુરોપિયન સંઘ દેશોએ સંયુક્ત રીતે આ મુદ્દાને ઉકેલવા અને કડક સરહદ દેખરેખ માટે નિર્ણય લેવા હાકલ કરી છે. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે 16 ચંદ્રકો જીતી ભારત મેડલ ટેલીમાં 4થા સ્થાને પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો જીત્યા છે. ભારતે સૌથી વધુ 10 ચંદ્રક બોક્સિંગમાં જીત્યા છે. પુરૂષો પેરાશોટ, પુટ અને ટ્રિપલ જમ્પમાં 2-2, જ્યારે જુડો અને એથ્લેટિક્સમાં 1-1 ચંદ્રક જીત્યો છે. ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. પ્રીતિ પવાર, જાસ્મીના લિંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ગંગા, સરુદંતી ચૌધરી, સચિન સિવાસ અને અંકુશ પંઘાલે સુવર્ણ, જ્યારે જદુમણિ સિંહ, લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બેરવાલે રજત ચંદ્રક જીત્યા છે. પેરા એથ્લેટિક્સમાં પુરૂષોની F57 શોર્ટપુટ ઇવેન્ટમાં સોમન રાણાએ સુવર્ણ, જ્યારે શુભમ જુઆલે રજત ચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના અખબારોએ અષાઢ મહિનામાં પડી રહેલ અનરાધાર કોમનવેલ્થમાં ભારતને 1 દિવસમાં બોક્સિંગમાં મળેલા 9 ગોલ્ડના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, કોમનવેલ્થમાં ભારતને પહેલીવાર બોક્સિંગમાં 1 જ દિવસમાં 7 ગોલ્ડ, કુલ 38 મેડલ થયા. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે આભ અષાઢી ઓણ હરિયાળી. કોમનવેલ્થમાં સોનું વરસ્યું. કોમર્શિયલ ગેસના

0: ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. સંદેશ પ્રથમ પાને લખે છે, જુલાઈમાં જીએસટીની આવક રૂપિયા 2.11 લાખ કરોડ.
1: અને હવે અંતમાં આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત 4થા સ્થાને પહોંચ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 એફએમ પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત આપને જણાવી દઈએ હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. શ્રોતા મિત્રો, બરાબર 8:15 સાંભળશો આ કાર્યક્રમ. સ્પોન્સર કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ. 8:30 ચિત્રલોક. 9:30 આપ સાંભળી શકશો કાર્યક્રમ આજ કે ફનકાર.

ગુજરાતી ગીતો 10:02 આપ સાંભળી શકશો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ 10:30 સવારના 11 આપ સાંભળશો થીમ આધારિત ગીતો કાર્યક્રમ દિલસેમાં 11:30 કાર્યક્રમ તરન્નમ

12 વાગીને 5 મિનિટે યાદો કી મહેફિલ, બપોરે 1 વાગે સુરીલા સફર. ત્રિવેણી કાર્યક્રમ આપ સાંભળી શકશો બપોરના 2 વાગે. ગુજરાતી ગીતો જેમાં સુગમ સંગીત આપ સાંભળશો બપોરે 2 વાગીને 35 મિનિટે. મનચાહી ગીત બપોરે 3 વાગે. 3 વાગીને 30 મિનિટે નાટ્ય તરંગ ડ્રામા.

પિટારા આ કાર્યક્રમ આપ સાંભળશો 4 વાગે. સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ, 6 વાગે આપ સાંભળી શકશો કાર્યક્રમ સુરીલા સફર, 7 વાગે વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા.

રાત્રિના 8 વાગે કાર્યક્રમ હવા મહેલ ચિત્રલોક આપ સાંભળશો 8:15. રાત્રિના 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. નવાગીને 30 મિનિટે ફિલ્મ મ્યુઝિક, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી રૂપરેખા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની ઝરોખા અંતર્ગત 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે પીબીજી સોલ્જરથોન દોડને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત

ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્ર સરકારે કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. યુરોપિયન સંઘ ગેરકાયદે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા સેઉટામાં એક કટોકટી બેઠક યોજાશે. પેરુના નાસ્કા શહેર નજીક વિમાન ક્રેશ થતાં 13 લોકોના મોત. જાપાનમાં ગયા અઠવાડિયે આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક વધીને 38 થયો. ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. પાટનગર ગાંધીનગરના આજે 62મા સ્થાપના દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટની વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઘરાઈ નન્હી પરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. પંચમહાલની પંચામૃત ડેરીએ દૂધ ઉત્પાદકોને રાહત આપતા ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત 4થા સ્થાને પહોંચ્યું. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. નમસ્કાર શ્રોતા મિત્રો. શ્રોતામિત્રો, આજે 2 ઓગસ્ટ, આજે આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રોયની જન્મજયંતિ છે, સાથે પંડિત રવિશંકર શુક્લાજીની પણ જન્મજયંતિ છે, અને આજે ફ્રેન્ડશીપ ડે છે, સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યો છે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી. તો આ બધા જ દિવસોની આપ સર્વે શ્રોતા મિત્રોને હાર્દિક મંગલકામનાઓ પાઠવીએ છીએ. અને આજે વાત કરીશું મિત્રતાની, સાથે સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યો છે તો માં અને બાળકનો એક સંબંધ છે જે એ સ્તનપાન સપ્તાહ ઉજવાઈ રહ્યો છે, એમાં શું જાગૃતિ જરૂરી છે એ વિશે આપણે વાત કરીશું ને સાંભળીશું એને કાર્યક્રમને લગતા ખૂબ સુમધુર ગીતો. તો રૂપલને આપ ઇજાજત આપો કાર્યક્રમ શરૂ કરવાની. શ્રોતા મિત્રો, આપણે વાત કરીશું એવા સંબંધની જે લોહીના સંબંધની નહીં પરંતુ લાગણીઓના બંધનથી બંધાયેલો હોય છે. એ સંબંધ એટલે દોસ્તી, મિત્રતા અને યારી. જીવનમાં કેટલાક લોકો પરિવાર તરીકે મળે છે અને કેટલાક લોકોને આપણે પોતે પસંદ કરીએ છીએ, એ પસંદગીનું સૌથી સુંદર નામ મિત્રતા છે. અને માતાની વાત કરીએ તો બાળક અને માનો એક એવો સંબંધ છે જેવો દુનિયામાં કોઈ જ સંબંધ નથી. દુનિયામાં બાળકનો પ્રથમ સ્પર્શ જો કોઈનો હોય તો તે માતાનો, અને પ્રથમ આહાર હોય તો તે માતાનું દૂધ છે. એ માત્ર ખોરાક નથી પરંતુ પ્રેમ, હોંફ, સુરક્ષા અને સ્વસ્થ જીવનનો પાયો છે. તો આજના 10:30ના કાર્યક્રમ ધુમ્મસથી ધૂમમાં આપણે વિગતવાર આ દિવસોની ચર્ચા કરીશું અને ફરી એક વખત આપ સર્વેને આ દિવસોની મંગલકામનાઓ પાઠવીએ છીએ. અને કાર્યક્રમ ફિલ્મી ગીતો, ગુજરાતી ફિલ્મના ગીતો હવે આપને સંભળાવીએ. એમાં સૌપ્રથમ સાંભળીશું જેસલ તોરલ ફિલ્મનું સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલા ગીત, ગીત અને સંગીત અવિનાશ વ્યાસનું.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ હસ્તમેળા ફિલ્મનું સુમલ કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલા ગીત. આ ગીતમાં પણ ગીત અને સંગીત અવિનાશ વ્યાસનું.

આવો હવે સાંભળીએ મીરું મોલાંડે ફિલ્મનું ઉષા મંગેશકર અને પ્રફુલ દવેનું ગાયેલ આ ગીત, મહેશ નરેશનું સંગીત અને શબ્દરચના કાંતિ અશોકની.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીશું મુકેશ અને સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલ અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત, કલ્યાણજી આનંદજીનું સંગીત અને શબ્દરચના બરકત વેરાનીની.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
3: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે.
4: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
5: હર ઘર સૂર્યઘર.
6: હવે સાંભળી આશા ભોસલેના સ્વરમાં ગવાયેલ ઝેર તો પીધા જાણી જાણી આ ફિલ્મનું આ ગીત, અવિનાશ વ્યાસનું ગીત અને સંગીત.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

ભાદર તારા વહેતા પાણી આ ફિલ્મનું સુમન કલ્યાણપુર અને સાથી કલાકારોના સ્વરમાં ગવાયેલ ગીત આપ સાંભળી રહ્યા હતા. ગીત અને સંગીત હતું અવિનાશ વ્યાસનું. આ ગીત સાથે હવે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: FM पर आज से विविध भारती नो अमदावाद केंद्र प्रस्तुत छे कार्यक्रम धूम मस्ती धूम। धूम मस्ती धूम कार्यक्रम में आप सर्वे श्रोता मित्रों हूँ रूपल हार्दिक अभिवादन करू छू। श्रोता मित्रों आज 2 ઓગસ્ટ आज फ्रेंडशिप डे छे, तो आप सर्वे श्रोता मित्रों ने खूब खूब मंगल कामनाओं पाठवी छे। साथ विश्व स्तनपान सप्ताह चली रहो छे, 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી। અને આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોયજીની જયંતિ પણ છે, સાથે પંડિત રવિશંકર શુક્લાજીની પણ જયંતિ છે। તો આ બધા જ દિવસોની આપ સર્વે શ્રોતા મિત્રોને હાર્દિક મંગલ કામનાઓ પાઠવીએ છીએ। અને કાર્યક્રમમાં વાત કરીશું આ બધા વિશેષ દિવસોની। શ્રોતા મિત્રો, જીવનમાં કેટલાક લોકો પરિવાર તરીકે મળે છે અને કેટલાક લોકોને આપણે પોતે પસંદ કરીએ છીએ, અને પસંદગીનું સૌથી સુંદર નામ છે મિત્ર। મિત્ર એ નથી જે દરેક ખુશીમાં સાથે હોય, મિત્ર તો એ છે જે મુશ્કેલ સમયમાં પણ હાથ ન છોડે। અને મિત્રતા એ ખરેખર વિશ્વાસનું બીજું નામ છે। બાળપણની શાળાના મિત્રો હોય કે કોલેજના દિવસોની મસ્તી, ઓફિસના સાથી હોય કે જીવનના કોઈ અજાણ્યા વળાંક પર મળેલો મિત્ર, દરેક મિત્ર જીવનને કંઈક નવું શીખવી જાય છે। મિત્ર સાથેનો એક કપ ચા પણ ક્યારેક આખા દિવસનો થાક ઉતારી દે છે। દિલની વાત જેને શબ્દ વગર સમજાય એ જ સાચો મિત્ર કહેવાય।

મિત્રતા એટલે ક્યારે ખભા પર હાથ મૂકીને કહેવું ચિંતા ન કર હું છું ને. જીવનમાં સફળતા આવે ત્યારે તાળીઓ પાડનારા ઘણા મળે છે, પરંતુ નિષ્ફળતા આવે ત્યારે હાથ પકડીને ઊભા કરનાર એ જ સાચા મિત્ર હોય છે. કેટલાક મિત્રો રોજ મળતા નથી, છતાં દિલમાં રોજ રહે છે. ચલો આ લાગણીને આગળ વધારીએ અને સાંભળીએ ગીત. તે પહેલાં મિત્રતા આપણને હસવું શીખવે છે, રડવું શીખવે છે અને સૌથી અગત્યનું જીવન જીવવું શીખવે છે. દોસ્તી કોઈ દિવસની મહેમાન નથી, તે તો જીવનભરની યાદ બની રહે છે. મિત્રો સાથે પસાર થયેલી પળો ક્યારેય જૂની નથી થતી. સમય પસાર થાય છે, યાદો નહીં. આવો સાંભળીશું યારાના ફિલ્મનો આ ગીત.

શ્રોતા મિત્રો, જો આજે પણ તમારા જીવનમાં એવો કોઈ મિત્ર હોય જેને તમે ઘણા દિવસોથી ફોન ન કર્યો હોય, તો કાર્યક્રમ પૂરો થાય ને પછી જરૂર એક ફોન કરજો. કારણ કે સંબંધો વાતચીતથી જ જીવંત રહે છે. દોસ્તી કોઈ શબ્દ નથી, દોસ્તી એક અનુભવ છે જે અનુભવાય છે પણ સમજાવી શકાતી નથી.

શ્રોતા મિત્રો, સંપત્તિથી નહીં સાચા મિત્રોથી માણસ ખરેખર અમીર બને છે. સમય બદલાય, સંજોગો બદલાય, લોકો બદલાય, પરંતુ સાચી મિત્રતા ક્યારેય બદલાતી નથી. અને આજે જો તમારા જીવનમાં એવો કોઈ મિત્ર હોય તો તમે એ મિત્રને હંમેશા સાચવી રાખો, એવી પડોજણ હંમેશા કર્યા કરજો. મિત્રતા એટલે હસવામાં સાથી, રડવામાં હિંમત, સફળતામાં તાળીઓ, નિષ્ફળતામાં પ્રેરણા અને આખી જિંદગી માટે સુંદર યાદો. ફરી એક વખત આપ સર્વે શ્રોતા મિત્રોને આજના ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ મંગલકામનાઓ પાઠવીએ છીએ.

શ્રોતા મિત્રો, આજે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે, 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી. મિત્રો, દુનિયામાં બાળકનો પ્રથમ સ્પર્શ જો કોઈનો હોય તો તે માતાનો, અને પ્રથમ આહાર હોય તો તે માતાનું દૂધ. એ માત્ર ખોરાક નથી, પરંતુ પ્રેમ, હૂંફ, સુરક્ષા અને સ્વસ્થ જીવનનો પાયો છે. આ કારણે જ દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો મુખ્ય હેતુ માતાના દૂધના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને માતાઓને પ્રોત્સાહન આપવાનો છે. શ્રોતા મિત્રો, માતા અને બાળકનો સંબંધ દુનિયાના સૌથી પવિત્ર સંબંધોમાંનો એક છે. બાળકના જન્મ પછીના પ્રથમ દિવસોમાં જ સ્તનપાન તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને તેના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માતાનું દૂધ કુદરતની એવી ભેટ છે જેમાં પ્રેમ પણ છે અને આરોગ્ય પણ. વિશ્વ આરોગ્ય નિષ્ણાતો નવજાત બાળકને જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે સ્તનપાન શરૂ કરવાની અને જીવનના પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાની સલાહ આપે છે. ત્યારબાદ પૂરક આહાર સાથે પણ સ્તનપાન ચાલુ રાખવાની બાળકના વિકાસને લાભ મળે છે. સ્તનપાન માત્ર બાળક માટે જ નહીં, માતા માટે પણ લાભદાયી છે. તે માતા અને બાળક વચ્ચે વિશ્વાસ અને લાગણીનું અતૂટ બંધન મજબૂત બનાવે છે. તો સ્તનપાન સપ્તાહની અને સ્તનપાનના જે આ વિશેષ મહત્વ છે, એ દિવસ માટે આપ સર્વે શ્રોતા મિત્રોને આ દિવસની પણ ખૂબ ખૂબ મંગલ કામનાઓ પાઠવીએ છીએ.

એક સ્વસ્થ બાળક એટલે એક અસ્વસ્થ પરિવાર, અને એક અસ્વસ્થ પરિવાર એટલે એક સ્વસ્થ સમાજ. આપણી માતાઓને સન્માન આપીએ, તેમને સહકાર આપીએ અને સ્તનપાન માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ. માતાની મમતા ક્યારેય શબ્દોમાં સમાતી નથી, તે તો દરેક ધબકારમાં વસે છે. અને હવે આપને સંભળાવીશું એક વધુ ગીત, જેમાં માતાનો જે પ્રેમ છલકાય છે તે આપ જાણી શકો છો.

આજના આ વિશેષ દિવસોમાં ફરી એક વખત એક વાત કહેવી છે કે માતાનું દૂધ એ બાળકનો પ્રથમ અધિકાર, માતાનો પ્રથમ પ્રેમ અને સ્વસ્થ જીવનનો પ્રથમ આધાર છે. તો આ ફરી વખત આ મંગલકામનાઓ સાથે આજના આ કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જવાની મને ઇજાજત આપશો.

0: શ્રોતા મિત્રો, સ્તનપાન સપ્તાહ અને મિત્રતા દિવસની આપ સર્વેને ફરી શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે ધૂમસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર બરાબર 11 વાગે આપને સંભળાવીશું ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત મિશન હેઠળ જમ્મુના ભગવતીનગર ખાતે નારિયેળની ભૂસીનું પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું. રાષ્ટ્રીય ડિજિટાઇઝેશન મિશન વર્કશોપમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લાખો હસ્તપ્રતોના વ્યાપક સૂચિકરણ અને તેમના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન માટે ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એલે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન અને સિક્કિમમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ વરસાદ. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. રાજ્યમાં વરસાદની સંભાવનાને પગલે આજે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો. કાર્યક્રમ આવતા રવિવારે યોજાશે. ભારતીય પેરા એથ્લીટ શુભમ જુયાલે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં 13.28 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સૌ પ્રથમ તો આપ સૌને મિત્રતા દિવસની શુભકામનાઓ. આજની આપણી દિલસે કાર્યક્રમની થીમ છે મોહમ્મદ રફી પર ફિલ્મમાં વાળેલા ગીતો. મોહમ્મદ રફી, જન્મ 24 ડિસેમ્બર 1924 અને મૃત્યુ 31 જુલાઈ 1980, ભારતીય પાર્શ્વગાયક હતા જેઓ તેમની કારકિર્દી ચાર દાયકા સુધી હતી. તેઓને 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કાર પણ જીત્યા હતા. 1967માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. મોહમ્મદ રફી માટેની આગળ હજી વાતો કરીશું. સમય થયો છે એક ગીતનો. જે છે ફિલ્મ મેરે સનમ. ગાયક છે મોહમ્મદ રફી, સંગીત આપ્યું છે ઓપી નૈયર અને શબ્દરચના છે મજરૂહ સુલતાનપુરીની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો દિલસે કાર્યક્રમમાં મોહમ્મદ રફી દ્વારા ગવાયેલા કેટલાક ગીતો. મોહમ્મદ રફી સાહેબ સદીમાં કોઈ વાર ભાગ્યે જ બનતી ઘટના જેવા કુદરતના ફરિશ્તા સ્વરૂપે અવતર્યા અને તેમના કંઠની અસીમ મીઠાશ છોડી તેઓ જન્નત નશી થયા. તેઓ લાખો ચાહકો આજે તેમના અવસાનને 46 વર્ષોના વહાણા વાઈ ગયા તો પણ ભૂલ્યા નથી અને ભૂલશે પણ નહીં. તેમની 4 દાયકાઓની પાર્શ્વગાયક કારકિર્દીમાં તેઓને 5 રાષ્ટ્રીય અને 6 ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સમૂહ ગીતમાં પોતાનો સૂર પુરાવતા આ ગાયકે જોત જોતામાં હિન્દી ફિલ્મ સંગીતમાં ધૂમ મચાવી દીધી હતી. તેમની ગાયકીની રેન્જ અતિ વિશાળ હતી અને તેથી શાસ્ત્રીય રાગો પર આધારિત અનેક જટિલ ફિલ્મી ગીતો એમણે રજૂ કર્યા અને આજે પણ એ ગીતો એટલા જ લોકપ્રિય છે. જેમાંનું ગીત હવે સાંભળીશું, ફિલ્મ છે ચિત્રરેખા, સ્વર આપ્યો છે મોહમ્મદ રફી, સંગીત છે રોશનનું અને શબ્દરચના છે સાહિરની.

શ્રોતા મિત્રો, તેમણે શાસ્ત્રીય ઉપરાંત પ્રેમના, વિરહના, શૃંગારના, ભક્તિના તેમજ ગઝલ અને કવ્વાલી સ્વરૂપના સેંકડો ગીતો ગાઈને સંગીત પ્રેમીઓને ન્યાલ કરી દીધા. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, કોંકણી, ભોજપુરી, બંગાળી, સિંધી જેવી અસંખ્ય ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમનો અવાજ જીવનમાં નવરસને ઝીલી શકતો. ઉદાસી, હતાશા, વેદના અને અલ્લડ પ્રેમ આ બધા ભાવના ગીતો તેમની પાસેથી આપણને મળ્યા છે. તેમના અવાજની ખૂબી એ હતી કે એ પડદાના પર તેમણે જેને કંઠ આપ્યો હોય તે કલાકાર જ જાણે ખરેખર ગીત ગાતા હોય ને એવું લાગતું. પાત્રમાં પ્રવેશીને તે પાત્ર જ જાણે ગાતું હોય તેવું લાગે. માણીશું હવે પછીનું ગીત. ફિલ્મ છે બૈજુ બાવરા. સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ. સંગીત નૌશાદનું અને શબ્દરચના છે શકીલ બદાયુનીની.

મહાત્મા ગાંધીના અવસાન બાદ તેમણે ગાયેલું સુનો સુનો એ દુનિયા વાલો, બાપુ કી યે અમર કહાની, આ ગીતથી તેઓ વધુ પ્રસિદ્ધ પામ્યા. તેઓ બે ફિલ્મોમાં પણ દેખાયા હતા. તેમણે વિશેષ પ્રસિદ્ધિ મળી ફિલ્મ જુગનુના ગીતથી, જે દિલીપ કુમાર અને નૂરજહાં પર ફિલ્માવવામાં આવેલું હતું. ગીતના શબ્દો હતા, યહાં બદલા વફા કે બેવફાઈ કે સિવા ક્યાં હૈ. અને ભારતનું એ સદભાગ્ય રહ્યું કે ભાગલાના સમયે તેઓએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. અને એ રીતે તેમના કંઠે ગવાયેલા હજારો ગીતોથી ફિલ્મ સંગીત સમૃદ્ધ અને ઉજળું બન્યું. સમય થયો છે એક એમના ગીતનો. ફિલ્મ છે ગાઈડ, સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, સંગીત છે SD બર્મન અને શબ્દરચના છે શૈલેન્દ્રની.

રફી સાહેબે તેમના સમયના લગભગ તમામ નામી અનામી સંગીતકારોના સંગીત નિર્દેશનમાં ગીતો ગાયા છે, જેવા કે શ્યામસુંદર, નૌશાદ, શંકર જયકિશન, રવિ, રોશન, મદન મોહન, SD બર્મન વગેરે વગેરે. સ્વભાવે ફકીર જેવા આ માણસ ફિલ્મ ઉદ્યોગમાં ક્યારેય કોઈનો ઉતરતો અભિપ્રાય સાંભળવા ન મળતો. સ્વભાવે અત્યંત રૂજુ, પ્રેમાળ અને ઉદાર એવા રફી સાહેબના ચાહકોએ એ વાતની જરૂર નોંધ લીધી હશે કે તેમના દરેક ફોટોગ્રાફમાં તેઓ હંમેશા હસતા અને સ્મિત રેલાવતા જ નજરે પડે છે. માત્ર 56 વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી આ મહાન ગાયકનું અવસાન થયું ત્યારે તેમના કરોડો ચાહકો સ્તબ્ધ થઈ ગયેલા. લાખો ચાહકો તેમની અંતિમ યાત્રાના સમયે ભર વરસાદમાં તેમના આખરી દીદાર કરવા માટે રસ્તા ઉપર ઊભા રહી ગયા. આપણી વચ્ચે ક્ષરદેહ નથી, પણ સ્વરદેહે સદાય આપણી સાથે રહેશે. સાંભળીશું તેના પછીનું ગીત. ફિલ્મ છે સસુરાલ, સંગીત છે શંકર જયકિશન અને શબ્દો છે હસરત જયપુરીના.

રફી સાહેબને 20મી સદીના મહાનતમ અવાજ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનો જન્મ પંજાબી ભઠ્ઠી જાટ મુસ્લિમ પરિવારમાં થયેલો. 6 ભાઈઓમાં તેઓ બીજા નંબરે હતા. તેમનું મૂળ વતન ગામ કોટલા, જે અમૃતસર પાસે આવેલું છે. તેમનું પહેલું જાહેર પ્રદર્શન 13 વર્ષની ઉંમરે થયું, જ્યારે તેમણે તે સમયના દિગ્ગજ ગાયક શ્રી કુંદનલાલ સૈગલ સાહેબ સાથે લાહોરમાં ગાયું અને 1944માં પંજાબી ફિલ્મ ગુલ બલોચમાં જિન્નત બેગમ સાથે તેઓ સૌપ્રથમ ગીત ગાયું. સાંભળીશું એમની અંતિમ ગીત. ફિલ્મ છે સૂરજ, સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, સંગીત શંકર જયકિશન અને શબ્દો છે હસરત જયપુરીના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત કરશું. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. બરાબર 11:30 થઈ છે. સમય થયો છે જૂના હિન્દી ફિલ્મી ગીતો તરન્નુમ કાર્યક્રમનો, જેમાં સૌ પ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ ગુમરાહ. સ્વર આપ્યું છે મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલે. સંગીત છે રવિનું અને શબ્દરચના છે સાહિર લુધિયાનવીની.

હવે પછીનું ગીત આવી રહ્યું છે, ફિલ્મ છે પતિતા. સ્વર આપ્યો છે હેમંત કુમાર અને લતા મંગેશકર. સંગીત છે શંકર જયકિશન અને શબ્દરચના છે હસરત જયપુરીની.

શ્રોતા મિત્રો, પંડિત રવિશંકર શુક્લા વિશે થોડી માહિતી મેળવીએ. પૂરું નામ પંડિત રવિશંકર શુક્લા. તેમનો જન્મ 2 ઓગસ્ટ 1877 સાગર, મધ્યપ્રદેશનો. અવસાન તેમનું 31 ડિસેમ્બર 1956 નાગપુરમાં થયું. વકીલાત છોડીને 1921માં અસહકાર આંદોલનમાં જોડાયા અને ગાંધીજીના સૌથી નજીકના સાથી બન્યા. અંગ્રેજો વિરુદ્ધ આંદોલન કરવાના કારણે ઘણી વખત તેઓ જેલમાં ગયા. મધ્યપ્રાંત અને બરાર, હવે MP અને છત્તીસગઢમાં કોંગ્રેસના મુખ્ય નેતા હતા તેઓ. ગામડે ગામડે જઈને ખાદીનો પ્રચાર કર્યો

0: અને સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું.
1: સમય થયો છે એક ગીતનો. ફિલ્મ છે મધુમતી. સ્વર આપ્યો છે મુકેશ અને લતા મંગેશકરે. શબ્દરચના છે શૈલેન્દ્રની.

તેઓ 1 નવેમ્બર 1956થી 31 ડિસેમ્બર 1956 સુધી મધ્યપ્રદેશના પહેલા મુખ્યમંત્રી રહ્યા. ભારતનું બંધારણ બનાવવામાં તેમનો ફાળો હતો. ગરીબોના ઉત્થાન અને હિન્દી ભાષાના પ્રચાર માટે પણ તેમણે કામ કર્યું. તેઓ ખૂબ સાદા અને પ્રામાણિક નેતા હતા. શુક્લાજીના નામથી તેઓ લોકપ્રિય હતા. રાયપુરમાં તેમના નામ પર પંડિત રવિશંકર શુક્લા યુનિવર્સિટી અને રાયપુર એરપોર્ટ પણ છે. ગાંધીજી તેમને મધ્યપ્રદેશના ગાંધી કહેતા હતા. આજના દિવસે તેમના જન્મદિવસના આપણા સૌ વતી પ્રણામ. સાંભળીશું હવે પછીનું ગીત. ફિલ્મ છે ચોરી ચોરી. સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મન્નાડે. સંગીત છે શંકર જયકિશન અને એ શબ્દો છે શૈલેન્દ્રના.

હવેનું ગીત આવી રહ્યું છે ફિલ્મ વારિસનું. સ્વર આપ્યો છે તલત મહમૂદ અને સુરૈયાએ, સંગીત અનિલ વિશ્વાસ અને ગીતકાર છે કમર જલાલાબાદીનું.

હવે વાત કરીશું આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રોય. તેમનો પણ જન્મ 2 ઓગસ્ટ 1861 રારુલી ગામ, જયસુર જિલ્લો અને બંગાળ. અવસાન 16 જૂન 1944 કલકત્તા. તેઓ ભારતના રસાયણશાસ્ત્રના પિતા, વૈજ્ઞાનિક, શિક્ષક, ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. પ્રેસિડેન્સી કોલેજ કોલકાતા અને એડિનબર્ગ યુનિવર્સિટી સ્કોટલેન્ડમાંથી DSCની ડિગ્રી તેઓએ પ્રાપ્ત કરી. પ્રેસિડેન્સી કોલેજ અને પછી કોલકાતા યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર રહ્યા. તેઓએ સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાથ સહા જેવા મોટા વૈજ્ઞાનિકોને પણ ભણાવ્યા. આજના દિવસે તેમને આપણા સૌ વતી પ્રણામ. હવે પછીની અંતિમ પ્રસ્તુતિ સાંભળીશું. ફિલ્મ છે સગાઈ. સ્વર આપ્યો છે તલત મહેમૂદ અને લતા મંગેશકર. સંગીત છે વી રામચંદ્ર અને શબ્દરચના છે રાજેન્દ્ર કિશનની.

શ્રોતા મિત્રો, આ સાથે જ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશનો યુવા તનથી સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય અને દરેક યુવાએ નશાથી બચવું જોઈએ. પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 કિલોગ્રામ બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં હાજરી આપી. કાપડ મંત્રાલયના સહયોગથી આયોજિત આઈઆઈટી દિલ્હી ખાતે હેન્ડલૂમ હેકાથોન વિવિંગ ઇનોવેશનની બીજી આવૃત્તિનું સમાપન થયું. ગયા અઠવાડિયે જાપાનના કુમામોટો પ્રિફેક્ચરમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 38 થયો. અમેરિકામાં પૂર્વી વોશિંગ્ટનમાં ઉત્તર પશ્ચિમ ભાગ સ્પોકેનમાં જંગલમાં લાગેલી ભીષણ આગના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરાયું. તહેરાન અને મધ્યપૂર્વના દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકાએ ઈરાન પર લશ્કરી હુમલા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા વધુ 5 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હોવાનો માનવાધિકાર સંગઠને આરોપ લગાવ્યો. રાજ્યમાં અત્યાર સુધી 65.58% સરેરાશ વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 95%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 28% વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 76% જેટલો જળસંગ્રહ. અન્ય 206

0: જળાશયોમાં 57% કરતાં વધુ પાણીનો સંચય. છલકાઈ જવાના કારણે 33 ડેમ હાઈ એલર્ટ પર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 70,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર, જ્યારે 9,600 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને 6 સૈન્યની ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી. વરસાદના કારણે 33 સ્ટેટ, 46 અન્ય અને 528 પંચાયતના માર્ગો સહિત 607 માર્ગો પર અવરજવર બંધ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:00 સુરીલા સફર ત્રિવેણી કાર્યક્રમ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. બરાબર 2:00 ગુજરાતી સુગમ ગીતો 2:35. 3:00 મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ મંચાહે ગીત. નાટ્ય તરંગ ડ્રામા 3:30.

0: બરાબર 4 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પિટારા કાર્યક્રમ, સાંજની સભામાં બરાબર 5 વાગે સરગમ, સુરીલી સાંજ ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ 5:30, સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતો આપ માણશો બરાબર 6 વાગે, 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા. બરાબર 8 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી હવામહલ, ત્યારબાદ 8:15 ચિત્રલોક નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ કે લીએ અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશો બરાબર 9 વાગે, ફિલ્મ મ્યુઝિક 9:30, છાયા ગીત મુંબઈ કેન્દ્ર પરથી માણશો બરાબર 10 વાગે અને 10:30 ઢલતી જાય રાત. આ હતી અમારી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: જદ્દોજહેદ કી
3: ઓર આપ ઇતને બડે બડે હોલીવુડ સ્ટાર્સ ઓર ઇન્ટરનેશનલ સ્ટાર્સ સે બિલકુલ સેમ પ્લેટફોર્મ પે મિલતે હો. તભી ભી સ્ટ્રગલ પીરિયડ થા, માઇનસ 10. મેરે પાસ એક હી કોટ થા, સાડી પહેન કે ગઈ થી મેરી મમ્મી કી બહોત અચ્છી, લેકિન માઇનસ 10 મે રેડ કાર્પેટ.
4: તનિષ્ઠા ચેટર્જી, સેલ્યુલોઇડ કે સિતારે, 4 અગસ્ત શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
5: और आइए अब आपको सुनवाते हैं शांतनु मोइत्रा के संगीत निर्देशन में स्वानन किरकिरे की लिखी ये रचना. सोनू निगम ने इसे स्वर दिया है और फिल्म का नाम 3 इडियट्स.

0: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: तो साथियों, आज का ये दोस्ती से भरे गीतों का सफ़र आपको कैसा लगा हमें बताइएगा। अपनी पसंद आपकी क्या थी और कैसा आपको ये पूरा प्रोग्राम लगा, ज़रूर बताइएगा। इसी के साथ नेहा अगरकर देसाई को कार्यक्रम यादों की महफिल से दीजिए आज्ञा। नमस्कार।
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।
2: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો, તમે લગાવ્યું કે નહીં?
3: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા, પછી બીજું શું જોઈએ?
2: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા।

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમને અહીંયા થોડી ક્ષણો માટે વિરામ આપીએ. બરાબર 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર થોડી ક્ષણોમાં.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાનના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઈચ્છે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે. મધ્ય પૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઈરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. અને બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવાના લોન્ચિંગ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.
1: આજ હમ સભી जिस अभियान के साक्षी बन रहे हैं वो अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भर

0: भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो।
1: તેમણે ઉમેર્યું કે આ લોન્ચ માદક દ્રવ્યોના દુરુપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત કરશે.
0: દેશ કા યુવા આત્મવિશ્વાસ સે ભરપૂર હો ઓર ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હમેશા હમેશા દૂર હી રહે યહી ઇસ અભિયાન કા ઉદ્દેશ હૈ. હમ સબકો યે સંકલ્પ લેના હૈ હમારે યુવા નશે और ड्रग्स के खतरों को समझे, हर तरह से जागरूक रहे और उससे दूर रहे. और इस संकल्प में अब राष्ट्रीय नशा मुक्त युवा अभियान की बड़ी भूमिका है.
1: श्री मोदीए कहा कि ड्रग मुक्त समाज ना निर्माण में जागृति लावा अने जाहिर भागीदारी ने प्रोत्साहित करवा माटे दर रविवार देशभर में साप्ताहिक प्रवृत्तियों आयोजन करवामां आवशे.
0: आज लिया गया ये संकल्प आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गया.
1: દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓનો પણ આ અભિયાનમાં સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની 3 દિવસની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ગંજમ જિલ્લાના કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને તપ્તપાણીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ કટક ખાતે જગતગુરુ કૃપાલ યુનિવર્સિટીના ઉદ્ઘાટન કરશે. મંગળવારે તેઓ અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા તપ્તપાણી નજીકમાં કંધોની દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે દક્ષિણ ઓડિશા જશે. મુલાકાત માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભુવનેશ્વર અને કટકમાં લગભગ 40 પ્લાટૂન પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિના કાર્યક્રમો સુચારૂ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન, દેખરેખ અને અન્ય સુરક્ષા પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યા હતા. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ, સાયકલ સવારો, પરિવારો અને યુવા એનસીસી કેડેટ્સે નશામુક્ત ભારત અભિયાનના સમર્થનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર માંડવીએ આ કાર્યક્રમને આગામી 79મા સ્વતંત્રતા દિવસને સમર્પિત કર્યો. ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. તેઓ ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં 70,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે 9,600 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે અસરગ્રસ્તોને સરકારી તંત્ર દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 80 કિગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ સિદ્ધિ ઘણા યુવાનોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર બેરવાલને પુરૂષોની 90 કિગ્રાથી વધુ શ્રેણીમાં રજત ચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ ગુલવીરસિંહને પુરૂષોની 5,000 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતવાની અને એક જ કોમનવેલ્થ ગેમ્સમાં 2 એથ્લેટિક્સ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમણે મહિલા જુડો 63 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ઉન્નતિ શર્માની પણ પ્રશંસા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા

0: પર એક સંદેશમાં રાધાકૃષ્ણને જણાવ્યું કે પિંગલી વેંકૈયા એક સ્વતંત્રતા સેનાની, સાચા ગાંધીવાદી અને ભારતના રાષ્ટ્રધ્વજના શિલ્પી હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજ તિરંગાના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જે આજે ભારતના ગૌરવ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પળશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળસંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક પરિષદ બોલાવી હતી. સિંધુ નદી પ્રણાલી પર ઇસ્લામાબાદની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ભારત સામે યુદ્ધની પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રીએ આપેલી ધમકીની પોતાના એક લખેલા લેખમાં શ્રી કવાત્રાએ ટીકા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેહરાન અને મધ્ય પૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઇરાન પર આયોજિત લશ્કરી હુમલાઓ સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવા માટે આયોજિત હુમલાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ આજે વિયેતનામના છઠ્ઠા ક્રમાંકિત ન્યુગિયન થુ લેહને 21-16, 21-16 હરાવીને તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 17 વર્ષની તન્વી તાઇવાનની તાઈ ઝુ યિંગને પાછળ છોડીને સૌથી નાની ઉંમરની તૈપેઈ ઓપન ચેમ્પિયન બન્યા. તેઓ 2008માં સાયના નેહવાલ પછી આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે ભારતીય વિઝા માટે અરજી કરનારા ચીની નાગરિકો માટે દસ્તાવેજો આગામી અઠવાડિયાથી સરળ બનાવવામાં આવશે, જેથી ભારતની મુસાફરી સરળ બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાનનો આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે. મધ્ય પૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. અને બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશો કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ.
2: કલમ કી અપની એક કહાની, બદલ દે દુનિયા બદલ બદલે જવાની, શબ્દ અગર હો પ્રેમ સે ભરે, હર દિલ મે વિશ્વાસ ઉતરે, આઓ એસા લેખન કરે, માનવતા કા દીપક ધરે, હર પંક્તિ મે હો સત્ય કા માન, યહી લેખની કા સચ્ચા સમ્માન. બડી હી ખૂબસૂરત પંક્તિયાં યે થી. સાથી એક સાથીને બડી મજેદાર બાત લિખી હૈ. ઇન્હોને લિખા હૈ, જબ મેં કાગજ કલમ લેકર બેઠતા હું તો મુઝે નીંદ બહોત જલ્દી આ જાતી હૈ, પતા નહીં એસા મેરે સાથ ક્યું હોતા હૈ. અબ એક રાજ કી બાત અગર બતાએં તો પઢાઈ કે દિનો મેં મેરે સાથ ભી એસા હોતા થા, ઓર મુઝે લગતા હૈ કે એક એક સમય હોતા હૈ જબ હમ બહોત ઝ્યાદા સ્ટ્રેસ લેતે હૈં, તનાવ જબ હોતા હૈ, હમ લગાતાર પઢાઈ કર રહે હોતે હૈં, તબ એસા ઝ્યાદાતર દેખને કો મિલતા હૈ કે કિતાબે ખોલને કે બાદ, હાથ મેં પેન લેને કે બાદ નીંદ આને લગતી હૈ, ઓર તબ માં પિતાજી કહેતે હૈ કે અચ્છા નીંદ આતી હૈ ના કિતાબ લેને, ફિર તબ આપ હાથ મેં કિતાબેં ઉઠાએ, જબ આપકો સોના હૈ રાત કે સમય મેં ફોન રખીએ ઓર કિતાબેં ઉઠાઈએ, તાકિ પઢતે પઢતે આપકો નીંદ આ જાય, હૈ ના. યદિ આપ મેં સે ઓર ભી કિસી સાથી કે સાથ એસા હોતા હૈ તો આપ લિખ સકતે હૈ, તાકિ હમે ભી પતા ચલે કે એસા કરને વાલે અબ યે લિખને વાલે સાથી ઓર મેં હી હૈ, યા ઓર ભી એસે સાથી હૈ જિન્હે કિતાબેં ઓર લેખની હાથ મેં લેને પર નીંદ આતી હૈ. ચલીએ તબ તક સુનતે હૈ મોહમ્મદ રફી કી આવાઝ મેં દોસ્તી ફિલ્મ કા યે ગીત, મજરૂ સુલ્તાનપુરી કે બોલ લક્ષ્મીકાંત પ્યારેલાલ કા સંગીત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 2:15 સાંભળીશું દુપહર સમાચાર અને ત્યારબાદ 2:30 પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો નવી દિલ્હીથી પ્રારંભ કરાવ્યો. વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ કેફી પદાર્થથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું, નશામુક્તિ માટે 100 અઠવાડિયા લોકભાગીદારી અભિયાન શરૂ કરાશે અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે.
1: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ. ઓર જબ પરિવાર મેં સમાજ મેં એસા હોતા હૈ ઓર કહીં ના કહીં રાષ્ટ્ર કી શક્તિ ભી કમજોર પડ જાતી હૈ. ઓર ઇસલિયે હમેં હર એક યુવા કો નશે કે ચુંગલ મેં ફંસને સે બચાના હૈ.
0: ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશભરના 28,000 સ્થળ પરથી 1 કરોડથી વધુ યુવાનોએ ભાગ લીધો, જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે ફરી એકવાર વિરામ લીધો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને પણ આજે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 69% વરસાદ નોંધાયો. તેમાં પણ સૌથી વધુ 95% વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયાના અહેવાલ છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 76%થી વધુનો જળ સંગ્રહ થયો છે. બીજી તરફ રાજ્યમાં હાલ 33 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટુકડી તહેનાત કરવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં 70,040 લોકોનું સ્થળાંતર અને 9,680 લોકોને બચાવાયા છે. મોરબીમાં હળવદ તાલુકાના જૂના માલણિયાદ અને સુખપર ગામમાં ખેતરમાં ફસાયેલા 55 જેટલા લોકોને બચાવી એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય પોલીસના જવાનોએ તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ

0: છે. તાપીમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વ્યારા તાલુકામાં નોંધાયો. આ સાથે ઉકાઈ બંધમાં 394,170 ક્યુસેક પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ બંધની સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો નોંધાયો. તો મોરબીમાં જામનગરથી અમૃતસર પંજાબ જતા માર્ગ પર અપાયેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરાયો. તેના કારણે વાહન ચાલકો કચ્છ તરફથી આવતા હોય તો તેઓ મોરબી ટંકારા લતીપર થઈ અને જામનગર તરફ જઈ શકશે, અથવા જામનગરથી આવતા વાહન ચાલકો જામનગર લતીપર મોરબી થઈ અને કચ્છ તરફ જઈ શકશે. રાજકોટમાં ન્યારી 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ. છોટાઉદેપુરમાં પણ ગત 24 કલાકમાં સૌથી વધુ 79 મિલીમીટર વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો. આ ઉપરાંત લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના છલોછલ થવાની શક્યતા હોવાથી 8 ગામના લોકોને નદી કોતરમાં ન જવા ચેતવણી અપાઈ. ડાંગમાં ગત 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. તો મહેસાણામાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર શરૂ કર્યું છે, જ્યારે વરસાદને પગલે ખેરાલુના ડભાડ ગામમાં 3 પશુ પર વીજળી પડતા તેમનું મોત થયું. સાબરકાંઠામાં ગત 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ઈડર તાલુકામાં થયાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને સાવચેતી રાખવા, નદી નાળામાં ન જવા અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અનુરોધ કરાયો. કૃષિમંત્રી જીતુ વાઘાણી સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશ પર શ્રી વાઘાણીએ કહ્યું હતું કે આ સુધારાથી પેપર ગેરરીતિ, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, આકરા દંડ, ઝડપી ન્યાયી પ્રક્રિયા અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
1: હંમેશા મોદી સાહેબ કહેતા રહ્યા છે, યુવાધન આપણું દેશનું ભવિષ્ય છે. 2047ના વિકસિત ભારતમાં એનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ત્યારે એ યુવાધન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જે કંઈ કરવું ઘટે એ કરી રહી છે અને ભવિષ્યમાં પણ એમાં પાછી પાની નહીં કરે એ માનનીય મોદી સાહેબના પગલા બતાવી રહ્યા છે. ત્યારે આજના વિધેયક પસાર થવું એ દેશ માટે ઐતિહાસિક બનવાનું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતોનું. સૌ પ્રથમ ગીત સાંભળીશું જેનું ગીત સંગીત આપ્યું છે સચિન લીમાએ અને રચના છે નરસિંહ રાવ દિવેટિયાની.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: હવેનું ગીત આવી રહ્યું છે. એના રચયિતા છે અવિનાશ વ્યાસ. સંગીત આપ્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાયે અને ગાયું છે મોહમ્મદ રફીએ.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હવે પછીનું ગીત આવી રહ્યું છે જેને સ્વર આપ્યો છે દીપાલી સોમૈયા અને રચના છે અવિનાશ વ્યાસની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. બરાબર 3 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશો કાર્યક્રમ મન ચાહે ગીત.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: दक्षिण कस्बा सोलापुर महाराष्ट्र से इन्होंने फरमाइश की है. साथ ही इस गीत को सुनना पसंद किया है गांव कोटड़ा बहादुर से, यानी जिला मंदसौर मध्य प्रदेश से, तूफान दांगी, मिस्टीना दांगी और लक्ष्य बाबू ने. ये गीत है फिल्म यारा दिलदारा से. उदित नारायण, कविता कृष्णमूर्ति की आवाजें हैं. मजरू सुल्तानपुरी के बोल, जतिन ललित का संगीत.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: મિસિસ કીર્તિ સોલંકીને इस गीत को सुनना पसंद किया है घंटाघर चौक खंडवा से संजय पंचोलिया, प्रियंका पंचोलिया, गुनगुन, संप्रीत, हेमेंद्र और सन्मति पंचोलिया ने. आइए इन सभी की फरमाइश पर सुनते हैं ये गीत.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

હું સાંજની સભામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે 2 ઓગસ્ટ, ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે કે મિત્રતા દિવસ. મિત્રો, સાચા મિત્ર એ નથી જે હંમેશા તમારી સાથે ઊભો રહે, પરંતુ સાચો મિત્ર એ છે જે ત્યારે તમારી સાથે ઊભો રહે જ્યારે આખી દુનિયા તમારી સામે ઊભી હોય. તો આપ સૌ શ્રોતા મિત્રો હંમેશા અમારી સાથે, અમારી સાથે શ્રોતા મિત્રના રૂપમાં હર હંમેશા અમારી સાથે જોડાઈ રહ્યા છો. આપનો નિઃસ્વાર્થ પ્રેમ અમને આપતા રહ્યા છો. તો આપ સૌ શ્રોતા મિત્રોને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજે આપણે આજનો સરગમ કાર્યક્રમની શરૂઆત કરીશું, જેમાં સાંભળશો કેટલાક મિત્રતા દોસ્તીને સમર્પિત કેટલાક ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, રોચક અરિજિત સિંઘ અને નેહા કક્કરના સ્વરોમાં. ફિલ્મનું નામ છે પતિ પત્ની ઓરવો, સંગીત નિર્દેશન છે રોચક કોહલીનું અને શબ્દો છે કુમારના.

મિત્રો, આપણે રોજ હજારો લોકોને મળીએ છીએ, પણ દરેક વ્યક્તિ મિત્ર નથી બનતી. મિત્ર એ બને છે જે આપણું મૌન પણ સમજી જાય. આજના સોશિયલ મીડિયાના યુગમાં હજારો ફોલોવર્સ તો મળી જશે, પણ સાચા ફ્રેન્ડ્સ, સાચા મિત્રો એ તો નસીબદાર લોકોને જ મળે છે. કાર્યક્રમનું હવે પછીનું ગીત સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં. ફિલ્મનું નામ છે હેપી ભાગ જાયેગી. સંગીત નિર્દેશન સુહિલ સેનનું અને શબ્દો છે મુદસ્સીર અઝીઝના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, ચંદ્રકાંત બક્ષીએ મિત્રતા ઉપર લખેલી ખૂબ જ સરસ વાત આજ મને યાદ આવે છે કે બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં. જીવનમાં દોસ્ત મેળવવા માટે દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે. દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે અને કુર્તાના ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડીને રમનારાઓને એ ફાવતી નથી. કાર્યક્રમનું હવે પછીનું ગીત સાંભળશો આશા ભોંસલે, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરોમાં. ફિલ્મનું નામ છે મુજસે દોસ્તી કરોગે. સંગીતકાર છે રાહુલ શર્મા અને ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, દોસ્તી એક એવી જણસ છે જે સંસારના કોઈ પણ સંસાધનો થકી બનાવી શકતા નથી. મિત્રતા તો આપોઆપ થઈ જાય છે, એમ જ જીવનમાં દોસ્ત મળે અને આપણી સાથે એવા અતૂટ બંધનથી બંધાઈ જાય છે. તે જોજનો દૂર હોવા છતાં દિલની લગોલગ રહેતા હોય છે અને આ સંબંધો સ્વાર્થ વગરના હોય છે, એટલે એમાં નારાજગી હોય પણ રેસાઈને પણ પાછા મનમેળ થઈ જવાની પૂરી શક્યતા પણ હોય છે. એટલે જ કોઠે પડેલા આ મનામણા રેસામણા તો ભાઈબંધી, યારી, દોસ્તી, મિત્રતાનું નામ અપાય છે. જોકે બધાના નસીબમાં આ પ્રકારની દોલત નથી હોતી. હકથી દોસ્તીના લેણા પેટે શ્રદ્ધા પર ભરોસો રાખીને સાચું ખોટું, સારું નરસું, શરમ સંકોચ આગા રાખીને બધું જ ચર્ચી શકાય તેવું સુખ અથવા સખા જેવું જણ જેના ભાગ્યમાં ન હોય તેના જેવું ગરીબ કોઈ જ નથી. દોસ્તીને સમર્પિત વધુ એક ગીત આપના માટે ઉદિત નારાયણ અને કુમાર સાનુના સ્વરમાં સાંભળશું. ફિલ્મનું નામ છે 2001, સંગીતકાર આનંદરાજ આનંદ અને ગીતના શબ્દો છે દેવ કોહલીના.

કેટલાક સંબંધો લોહીથી બંધાય છે ને કેટલાક દિલથી. દિલથી બંધાયેલો સૌથી સુંદર સંબંધ એટલે દોસ્તી. જો તમારા જીવનમાં પણ એક એવો મિત્ર હોય કે જેને તમે હકથી રાત્રે 2 વાગે પણ ફોન કરી શકો, તો સમજજો કે તમે ખરેખર અમીર છો. આવો ફરી એક વખત સાંભળીએ દોસ્તીને સમર્પિત આ ગીત કુમાર સાનુ અને આશા ભોંસલેના સ્વરમાં. ફિલ્મનું નામ છે પ્યાર કા સાયા, સંગીતકાર છે નદીમ શ્રવણ.

પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમમાં આપ સાંભળશો કેટલા ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, દીપાલી સૌમૈયા અને સાધના સરગમના સ્વરોમાં. સંગીત નિર્દેશન શ્યામલ સૌમિલ મુનશીનું અને શબ્દો છે માધવ રામાનુજના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્યામલ સૌમિલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લાએ લખેલી ગીત રચનાને સંગીત નિર્દેશન હતું શ્યામલ સૌમિલ મુનશીનું.
1: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
0: સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો ફિલ્મી ગીતો. તો સાંભળીએ અવિનાશ વ્યાસે લખેલું અને સ્વરબદ્ધ કરેલું ગીત આશા ભોંસલે અને સાથીઓના સ્વરમાં. ફિલ્મનું નામ છે સંતુરંગીલી.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો અલકા યાજ્ઞિક અને કરસનદાસ સાગઠિયાના સ્વરોમાં કંકુની કિંમત ફિલ્મનું ગીત. ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ.

કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલે, ઘનશ્યામ નાયક અને રસિક પાઠકના સ્વરોમાં વીર પસલી ફિલ્મનું ગીત. ગીતના શબ્દો અને સંગીત છે અવિનાશ વ્યાસના.

આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત. ફિલ્મનું નામ છે સિલસિલા, સ્વરશે કિશોર કુમાર અને લતા મંગેશકરનું. શબ્દો જાવેદ અખ્તરના અને સંગીતથી સજાવ્યો છે શિવ હરિયે.

કાર્યક્રમમાં હવે સાંભળશું સમધી ફિલ્મનું ગીત. કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરૂમાં, સંગીત નિર્દેશન આર ડી બર્મનનું અને શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

સુરેલા ગીતોનું કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો કલ્યાણજી આનંદજીએ સ્વરબદ્ધ કરેલી ગીતરચનાને મુકેશના સ્વરમાં, બોલ ઇન્દિવનના. ફિલ્મનું નામ છે સફર.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: વક્ત ફિલ્મનું ગીત સાંભળશું. ગીતના શબ્દો છે સાહિલ લુધિયાનવીના, સંગીત નિર્દેશન રવિનું અને સ્વર છે મન્ના ડેનું.

સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો આનંદ બક્ષીએ લખેલી અને કલ્યાણજી આનંદજીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મનું નામ છે જબ જબ ફૂલ ખીલે.

0: સ્માર્ટ
1: પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુલઝારે લખેલી અને હેમંત કુમારે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મનું નામ હતું ખામોશી.
1: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર અને માણી રહ્યા છો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો મુકેશના સ્વરમાં હિમાલય કી ગોદ.

0: લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનો ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળશો કેફી આઝમીએ લખેલી અને મદન મોહને સ્વરાંકિત કરેલી ગીત રચનાને મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મનું નામ છે હસ્તે જખમ.
3: જો મિલ ગયે હો તો યે લગતા હૈ

0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
1: પેઇંગ ગેસ્ટ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમાર અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન એસ ટી બર્મનનું અને શબ્દો મજરૂ સુલતાનપુરીના.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો સુરીલા ગીતોનું કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું ગીત, ગીતાદત્ત મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં. સંગીત નિર્દેશન ઓપી નૈયરનું અને શબ્દો છે મજરો સુલતાનપુરીના.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં। ફિલ્મનું નામ છે અનુપમા, ગીતકાર કેફી આઝમી અને સંગીતકાર હેમંત કુમાર।

0: આગી સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
2: આપ સુન રહે હૈ વિવિધ ભારતી. फौजी साथियों के लिए विशेष जयमाला कार्यक्रम प्रस्तुत करेंगे बस थोड़ी ही देर में.
3: परीक्षा अमात्र एक शब्द नहीं परंतु दरेक उम्मीदवार ना वर्षोनी अथाक तपश्चर्या माता पिता ने अनंत आकांक्षाओ अने देश ना उज्ज्वल भविष्य तरफ नु पहलो पगथियु छे. आ व्यवस्था ने जाळवी अने दरेक उम्मीदवार नी वर्षो नी मेहनत ने योग्य सन्मान अने न्याय आपवो एज सरकार नी प्राथमिकता रही छे अने एटले ज मान

0: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: વિવિધ ભારતી આપકા જીવન સંગી.
2: પ્રસ્તુત હૈ વિશેષ જયમાલા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા હાકલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં આજે 180 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો.
1: આજ લિયા ગયા યે સંકલ્પ આને વાલે 100 સપ્તાહ તક લગાતાર એસે હી આગે બઢેગા. હર રવિવાર કલા, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, મેડિટેશન, અધ્યાત્મ ઓર સેવા સે જુડી ગતિવિધિયાં હોગી. નશા મુક્તિ કા સંદેશ નયે લોગો તક પહોંચેગા. આને વાલે 100 રવિવાર નશા મુક્ત ભારત કી દિશા મેં 100 મજબૂત કદમ હોગે.
0: શ્રી મોદીએ શાળા, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકોને પણ વિશેષ અપીલ કરી.
1: એક આવાહન મેં કોલેજ ઓર યુનિવર્સિટી કે હમારે પ્રોફેસર સાથીઓ સે ભી કરના ચાહતા હું. આપ ભી કોર્સ કી પઢાઈ કે સાથ સાથ સ્ટુડન્ટ્સ કે સાથ ડ્રગ્સ કે ખતરો પર બાત કરે, નશે કે ખિલાફ અપને કેમ્પસ મેં એક મૂવમેન્ટ ચલાએ. આપકે પ્રયાસ બડે બડે પરિણામ લા સકતે હૈ.
0: ઉલ્લેખનીય છે કે દેશભરમાં 28,000 સ્થળ પર 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિદ્યાર્થીઓના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, આ સમારોહ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણથી કારકિર્દી ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અવસર છે. શ્રી પટેલે પોતાનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને સમર્પિત કરનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને પણ વંદન કર્યા.
2: સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી જે સેવા, સંવેદના અને સમર્પણનો દીપ પ્રગટાવ્યો હતો તેને આજે શ્રી અંજલિબહેન, બહેન રાધિકા, ભાઈ ઋષભ અને અદિતિ આગળ ધપાવી રહ્યા છે. આજે જ્ઞાન પ્રબોધિની અંતર્ગત દીક્ષા ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. તમારા જ્ઞાન, સંસ્કાર અને પરિશ્રમ દ્વારા ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી બનશો તેવી મને શ્રદ્ધા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવામાં સરકારની સાથે સામાજિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના કુલ 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ભાવનગરમાં શિહોરના નાના સુરકા ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સહકારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ કહ્યું, શિહોર માર્કેટયાર્ડમાં તાજેતરમાં નવા ડિરેક્ટર્સની નિમણૂક થઈ છે. સરકારના સહકારથી આધુનિક સુવિધાઓથી સજ્જ, ખેડૂતોને વધુ લાભદાયી બને તેવું યાર્ડ તૈયાર કરાશે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક

0: પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કર્યો. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતમાં ભારતનો દબદબો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુક્કેબાજી સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને ચંદ્રક અર્પણ કર્યા. દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં ભારત માતાની જયના નારા ગુંજી ઉઠ્યા. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને ચંદ્રક પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આજે 73મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ ઝંડા ચોકમાં શહીદ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: આ દિવસે વર્ષ 1954માં સ્થાનીય સ્વતંત્રતા સેનાનીઓ અને જનતાના અદમ્ય સાહસ અને પરિણામના કારણે દાદરા અને નગર હવેલીને લગભગ 170 વર્ષનો પુર્ગીસ શાસનમાંથી મુક્તિ મળી હતી અને 11 ઓગસ્ટ 1961થી દાદરા અને નગર હવેલી સત્તાવાર રીતે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો. 26 જાન્યુઆરી 2020ના રોજ દાદરા અને નગર હવેલી તથા દમન અને દીવનો વિલયનીકરણ કરીને એક સંયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી, જે આજે દાદરા અને નગર હવેલી અને દમન દીવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદીપ બાવસાર, આકાશવાણી સમાચાર, દાદરા નગર હવેલી.
0: રાજ્યના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર શહેરના નિર્માણની શરૂઆત થઈ હતી તેવા ઐતિહાસિક પેથાપુર ખાતે પ્રથમ ઈંટ મૂકવાના સ્થળ પર વિશેષ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગરના મેયર મીરા પટેલે આ અંગે વધુ માહિતી આપી છે.
2: આપણા ગાંધીનગરનો વિકાસ તો હજી પણ આગળ વધશે, દિવસે ને દિવસે આનાથી પણ વધારે આપણે ડેવલપ ગાંધીનગર થવાનું છે. પણ એની સાથે સાથે આપણી ગાંધીનગરની ઓળખાણ, જે ગ્રીન સિટીની ઓળખાણ હતી, વેલ પ્લાનેડ આપણું ગાંધીનગર હતું, એ ગાંધીનગરની ઓળખાણ પણ એની સાથે સાથે રહે, એના માટે આપણો બધાનો એક મહત્વનો રોલ રહેવાનો છે અને આપણે બધાએ નિભાવવાનું છે. આ ગાંધીનગરનો જન્મદિવસ આપણે ગમે ત્યારે ઉજવીએ, ત્યારે આપણી ઓળખાણ સાથે ઉજવીએ એવી સર્વ વડીલો પાસે અપેક્ષા રાખશું.
0: ગાંધીનગરમાં એક પેડ માં કે નામ કેચ ધ રેઇન જેવા અભિયાનથી રાજ્યના પાટનગરના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 8 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 લગાવાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
3: मछुआरों के लिए भी अभी वाली वेदर रखा है day 1 day 2 में गुजरात कोस्ट नॉर्थ गुजरात और साउथ गुजरात दोनों में. उसकी विंड स्पीड की संभावना है 45 से 55 गस्ती 65 किलोमीटर प्रति घंटा. कोस्टल में भी पोर्ट्स में भी हमने वार्निंग LC3 अभी कंटिन्यू रखा है दोनों पोर्ट्स में, नॉर्थ और साउथ गुजरात के जितने पोर्ट्स हैं.
0: દરમિયાન રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ રાજકોટ તાલુકામાં થયાના અહેવાલ છે. ડાંગમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલે અતિભારે વરસાદના કારણે પશુહાની ભોગવનારા 3 પશુપાલકને 1,01,500 રૂપિયાની સહાય ચૂકવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા કેટલાક જગ્યાએ જનજીવન અને વાહન વ્યવહારને અસર થયાના અહેવાલ છે. ત્યારે રાજકોટમાં રામપરા બેટી પારેવડા રોડ, જસ્સાપર જીવાપર અને સાણથલી ઈશ્વરિયા રોડ બંધ કરાતા ત્રણેય માર્ગના વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. વરસાદથી પાણીની આવક વધતા રાજકોટનો લાલપરી ડેમ સંપૂર્ણ ભરાતા આજી બે બંધના 3 દરવાજા 0.15 મીટર ખોલાયા છે. તો ઉકાઈ બંધની સપાટીમાં પણ 13 ફૂટનો વધારો થયો છે. બનાસકાંઠા અને વાવથરાદના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો. દિયોદરમાં 2 અને ધણીધરમાં 1 ઇંચ તો સુઈગામ નડાબેટ વાવથરાદમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. તો ગામના કેટલાક વિસ્તારોમાં 3 ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત

0: ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠામાં નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન યોજાયું. આ પ્રસંગે તેમણે માતૃશક્તિ સમાજ અને પરિવારની સૌથી મોટી શક્તિ ગણાવતા કહ્યું, બાળકના સંસ્કારથી લઈ રાષ્ટ્રના ઘડતર સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્મા કુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યસ્તરના નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્મા કુમારીઝના તલોદ તાલુકા ખાતે આવેલા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે કરાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં આજે 180 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: નાયક કૃષ્ણ સોનાવણે બડે ધૈર્ય ઓર બેબાકી સે પૂરી નિગરાની રખતે હુએ અપને સૈનિક સાથીઓ કી હોસલા અફઝાઈ કરતે અપની રણનીતિ કે તહેત ઉન્હે બાખબર કરતે રાત હોતી ઓર સન્નાટા ફિર પસર જાતા. યે સન્નાટા તો એક ધોખા થા, ઇસી રાત કે સાયે કિસી ભી પલ દુશ્મન અપને મનસૂબો કો અંજામ દે સકતા થા. આખર વહી હુઆ જિસકા અંદેશા થા. 6 ફરવરી 1948 કી વો ઘની સ્યહ રાત, કુછ આગે બઢતે કદમો કી વો આહટ, જો કભી થોડી થમ જાતી તો કભી સાફ સુનાઈ દેતી થી. ચાક ચોબંદ ઓર કુછ નિચલી ખાઈ કી તરફ રાસ્તા બનાકર નિગરાની કરતે ભારતીય સૈનિકો ને અપની મશીન ગન કો નિશાને પર લિયા, એક દૂસરે સાથીઓ કો દેખા, ઇશારોં હી ઇશારોં મેં યે સમજા દિયા કે યે આહટ બતા રહી હૈ કે દુશ્મન કરીબ હી હૈ. કે તભી આગે કી પંક્તિ કે મોરચા બંધ સૈનિકો ને એક મહાર રેજિમેન્ટ કે બાકી સૈનિકો કો કવર દેતે હુએ યે જાહિર કર દિયા કે દુશ્મન બેહદ કરીબ આ ચુકા હૈ ઓર તાદાદ કા અંદાઝા લગાના મુશ્કિલ થા. કે તભી લગભગ 1200 દુશ્મન સૈનિકો ને ખુદ કો અલગ અલગ વેવ્સ મેં લાઇન અપ કર અગલી પંક્તિ કે સાથ તાવડતોડ ફાયરિંગ શરૂ

0: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 7:50 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી. અને ગ્લાસ્કો રાષ્ટ્રમંડળ રમત 2026નું આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.
2: આજ હમ સભી જીસ અભિયાન કે સાક્ષી બન રહે હૈ વો અભિયાન વ્યક્તિ કે લિયે હૈ, પરિવાર

0: हैं, समाज के लिए भी हैं और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए हैं। आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो।
1: શ્રી મોદીએ ઉમેર્યું કે કેફી પદાર્થનું વ્યસન લોકોને તેમના લક્ષ્યથી ભટકાવે છે અને તેમના સપના પ્રાપ્ત કરવાથી દૂર કરે છે।
0: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ और जब परिवार में समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है।
1: દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓ પણ સમાવેશ થાય છે। આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિ પામશે, જે અગાઉની અપેક્ષા કરતાં વધુ છે। મજબૂત આર્થિક સૂચકાંકો સુધારેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને નિકાસમાં રિકવરી દ્વારા સમર્થિત છે। ગઈકાલે જાહેર કરાયેલા એસબીઆઈ રિસર્ચ પ્રી મોનિટરી પોલિસી કમિટીના અહેવાલ મુજબ વૃદ્ધિ અંદાજ ભારતીય રિઝર્વ બેંકના અગાઉના અંદાજોથી સુધારો દર્શાવે છે, જે ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે ઘટાડવામાં આવ્યો હતો। અહેવાલમાં એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં ઉચ્ચ આવર્તન સૂચકાંકો વ્યાપક આધારિત ઉછાળાને કારણે સુધારેલા દ્રષ્ટિકોણને આભારી છે। એસબીઆઈ રિસર્ચે એ પણ નોંધ્યું છે કે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે વૈશ્વિક વાતાવરણ અનિશ્ચિત રહે છે, પરંતુ ભારતના સ્થાનિક અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે। પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી। વૈશ્વિક તેલ બજારની સમિતિની સમીક્ષા કરવા માટે આજે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરાયો। બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્યોએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ તેલ બજારની સ્થિરતાને ટેકો આપવાનો અને ભાગ લેનારા દેશોને અગાઉના વધુ ઉત્પાદન માટે વળતર ઝડપી બનાવવાની મંજૂરી આપવાનો છે। આંધ્રપ્રદેશ અને ઓસ્ટ્રેલિયાની સરકારે અમરાવતીમાં સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, સમાવિષ્ટ શિક્ષણ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસમાં સહયોગને મજબૂત બનાવવા 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આંધ્રપ્રદેશના શિક્ષણ, માહિતી અને ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી નારા લોકેશ અને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શિક્ષણ, નાગરિકતા, કસ્ટમ્સ અને બહુ સાંસ્કૃતિક બાબતોના સહાયક મંત્રી જુલિયન હિલની ઉપસ્થિતિમાં આ કરાર થયા। અગાઉ શ્રી હિલના નેતૃત્વમાં એક ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ અમરાવતીમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને મળ્યું હતું। તે દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના ઝડપી આર્થિક વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓ અને વ્યવસાયોને રાજ્યમાં રોકાણ અને સહયોગ વધારવા આમંત્રણ આપ્યું હતું। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસની બેઠક આવતીકાલથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે। ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણના મુખ્ય વિષય પર આધારિત છે। બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે। બેઠકનો હેતુ બ્રિક્સ સંયુક્ત આંકડાકીય પ્રકાશન દ્વારા આંકડાઓના પ્રસાર, આંકડાકીય પ્રણાલી માં નવીનતા તથા જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે। કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં જીઆઈ અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે, જેથી ભારતના જીઆઈ ટેગવાળા હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકાય। કાપડ રાજ્યમંત્રી પાવિત્રા માર્ગારિતા આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે, જેમાં લગભગ 10 દેશોના ખરીદદારો, નિકાસકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ હાજરી આપશે। આ પરિષદ ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને

0: સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની સ્થિતિ મજબૂત કરશે. દેશભરમાંથી 100થી વધુ જીઆઈ રજીસ્ટર્ડ હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. ઇન્ડોનેશિયાના મદુરા ટાપુના પાણીમાં આજે 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતી એક હોડીમાં આગ લાગતા 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 41 લોકો ગુમ છે. તપાસ અને બચાવ સંસ્થાએ જણાવ્યું હતું કે હોડીના 225 મુસાફરોને બચાવી લેવાયા. ગુમ થયેલા મુસાફરોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, માહે, રાજસ્થાન અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં આજે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 2 દિવસ જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા અને વીજળી પડવાની સ્થિતિ યથાવત રહી શકે છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ગવર્નર બોબ ફર્ગ્યુસને રાજ્યવ્યાપી કટોકટી જાહેર કરી છે અને આગ પર પ્રતિબંધ લાદ્યો છે, કારણ કે ભારે પવનને કારણે ઝડપથી ફેલાતી જંગલની આગ લગભગ 3,000 એકર સુધી પહોંચતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું. રાષ્ટ્રીય હવામાન સેવાએ ભારે પવન અને ઓછી ભેજને કારણે મધ્ય અને પૂર્વ વોશિંગ્ટનના ભાગો માટે વોશિંગ્ટનની પહેલીવાર ખાસ કરીને જોખમી પરિસ્થિતિની રેડ ફ્લેગ ચેતવણી જારી કરી છે. ઇજાગ્રસ્ત ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકાના ભારતની 2 ટેસ્ટ મેચના પ્રવાસમાંથી બહાર રહી શકે છે. શ્રીલંકાની આ શ્રેણી આગામી 15 ઓગસ્ટે ગાલેમાં શરૂ થશે. બેંગલુરુના ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતેની રમતગમત વિજ્ઞાન ટુકડી આગામી વ્યસ્ત કેલેન્ડરને ધ્યાનમાં રાખીને આ અનુભવી ઝડપી બોલરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવામાં ઉતાવળ કરવા દેવા માંગતી નથી. 2026 રાષ્ટ્રમંડળ રમત આજે રાત્રે ગ્લાસ્કોના પ્રતિષ્ઠિત હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે 1:30 વાગે શરૂ થશે અને રમતગમતની શ્રેષ્ઠતા, મિત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાના 11 દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે અમદાવાદને ઔપચારિક રીતે રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે, જે ભારતને શતાબ્દી 2030 આવૃત્તિ માટે યજમાન બનાવશે. ગ્લાસ્કોના પ્રખ્યાત હાઇડ્રો એરેના સ્ટેડિયમમાં 13,000 જેટલા લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. તે 11 દિવસની એથ્લેટિક સ્પર્ધાને અંતિમ તબક્કામાં પહોંચાડશે. આ કાર્યક્રમ અસંખ્ય સ્વયંસેવકોનો આભાર માનવાનું કામ પણ કરે છે અને સાંસ્કૃતિક સંગઠનો અને સમુદાય જૂથો દ્વારા છેલ્લા સમય માટે પ્રદર્શન સાથે યજમાનોને રજૂ કરે છે. 2030માં અમદાવાદમાં 24મી રાષ્ટ્રમંડળ રમતમાં સત્તાવાર ટ્રાન્સફર પણ આ કાર્યક્રમમાં દરમિયાન થશે. દૂરદર્શન ચાહકો માટે સમારોહનું જીવંત પ્રસારણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી અને ગ્લાસ્કો રાષ્ટ્ર રમત મંડળ 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. જોઈએ આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. 9 વાગે સાંભળશો કાર્યક્રમ આપકે લીએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારબાદ 9:30 અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો છાયાગીત અને 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમો. 6:05 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 કાર્યક્રમ અમૃતધારા. ત્યારબાદ 6:35 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો. શ્રી રામચરિત માનસ ગાન. 6:45 કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગે સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:00

30 મિનિટે સાંભળશો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કી. 8:15 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8:30 મુંબઈ કેન્દ્રપતી કાર્યક્રમ ચિત્રલોક. 9 સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતી. ત્યારબાદ 9:05 ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો. 9:30 મુંબઈ કેન્દ્રપતી કાર્યક્રમ આજ કે ફનકાર. ત્યારબાદ 10 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતી પ્રસ્તુત થનારા કાર્યક્રમો ગુજરાતી ગીત, જેમાં સાંભળશો કેટલાક ફિલ્મી અને ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 10:30 સાંભળશો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 સાંભળશો કાર્યક્રમ દિલ સે. 11:30 સાંભળશો કાર્યક્રમ તરન્નુમ, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. 12:05 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સાંભળશો યાદો કી મહેફિલ. 12:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતિ સાંભળશો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર. 2 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ ત્રિવેણી. 2:35 સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતિ. ત્યારબાદ 3 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સખી સહેલી. 4 સાંભળશો કાર્યક્રમ પિટારા. 5 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતિ કાર્યક્રમો સાંભળશો સરગમ. 5:30 ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા. 8 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ. 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતિ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ. 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રપતિ સાંભળશો. 10 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો છાયાગીત અને 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત અખ્તર ચેનલના સ્વરમાં. ફિલ્મનું નામ છે ફેન્ટમ, સંગીત નિર્દેશન પ્રીતમનું અને શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

કાર્યક્રમમાં હવે સાંભળશું સમીરે લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. ફિલ્મનું નામ છે ભૂલ ભૂલૈયા અને સ્વર છે શ્રેયા ઘોષાલ, એમ જી શ્રીકુમારનું.

ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું રેસ ફિલ્મનું ગીત આતિફ અસલમના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ, શબ્દો છે સમીરના.

જાવેદ અખ્તરે અને હિમેશ રેશમિયાએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને સાંભળશો. આરડીબીના સ્વરમાં ફિલ્મનું નામ છે નમસ્તે લંડન.

ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું 30 માર ખાન ફિલ્મનું ગીત, સુનિધિ ચૌહાણ અને વિશાલ ડાડલાનીના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે વિશાલ શેખરનું અને શબ્દો વિશાલ ડાડલાનીના.

આપે ટ્યુન કર્યું છે 96.7 એફએમ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશો અરિજિત સિંઘ અને તુલસી કુમારના સ્વરોમાં સત્યપ્રેમ કી કથા ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન રોચક કોહલી અને અલી શેઠીનું છે અને શબ્દો છે ગુરુપ્રીત સૈની અને અલી શેઠીના.

કાર્યક્રમમાં હવે સાંભળશો યોહિની જુબિન નોતિયાલ અને શૌર્યા રઘુનાથનના સ્વરોમાં થેન્ક ગોડ ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન છે તનિષ્ક બાગચી અને શામથા સંગીતનું, અને ગીતના શબ્દો છે રશ્મિ વિરાગ અને ડુલાન એરેક્સના અને મેલોડીના.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો અસીમ અહેમદ અને અબ્બાસીએ લખેલી ગીત રચનાને ગજેન્દ્ર વર્માના સ્વરમાં. ફિલ્મનું નામ છે ટેબલ નંબર 21. સંગીત નિર્દેશન ગજેન્દ્ર વર્માનું.

તું જુઠ્ઠી મે મક્કાર ફિલ્મનું ગીત સાંભળશો અરિજીત સિંઘના સ્વરમાં, સંગીત નિર્દેશન પ્રીતમનું, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

0: ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો પ્રીતમે સ્વરબદ્ધ કરેલી અને સમીરે લખેલી ગીતરચનાને મોનાલી ઠાકુરના સ્વરમાં. ફિલ્મનું નામ છે રેસ.
1: It hurts

Maes Ra. ડબલ ધમાલ ફિલ્મનું ગીત સાંભળશું રીતુ પાઠકના સ્વરમાં. ગીતના શબ્દોને સંગીત નિર્દેશન છે આનંદરાજ આનંદનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો મુસ્તફા જાહિદના સ્વરમાં. સ્વરાંકન છે મુસ્તફા જાહિદનું, શબ્દો છે શહીદ કાદરીના અને ફિલ્મનું નામ છે આવારાપન.

આગી સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.

0: થોડી જ ક્ષણોમાં સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.
1: પ્રોગ્રામ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.